પહેલી વાર અજીના અખિયાને તખ્યા, એહો જયા તખ્યા કે હાય માર સુટ્યા. બહુત હી ખૂબસૂરત ગઝલ થી, યકીન માનીએ દિલ કો સુકૂન સા મિલ ગયા. ઉમીદ કરતી હું કે આપકો ભી પસંદ આયા હોગા. ઇસ વક્ત હમે તલાલ ઇરફાન સુન રહે હૈં, ઓર ઇસકે અલાવા હમે ફૈઝાન અખ્તર ને મેસેજ કિયા હૈ કે કમેન્ટ કિયા હૈ ઉન્હોને ભી સિકતી કે બહુત ખૂબ જી, બહુત શુક્રિયા, હમારે સાથ રહેગા, હમે સુનતે રહેગા. ઓર અબ બઢતે હૈં અપને પ્રોગ્રામ કો આગે બઢાતે હૈં બલકે. તો જનાબ, હમ બાત કર રહે થે યાદ કી. જૈસે કે હમને બોલા થા કે યાદો કી જો ગઠરી હોતી હૈ, હમ અપને કાંધે પે લિયે હુએ ચલતે જાતે હૈં, ચલતે જાતે હૈં, ચલતે જાતે હૈં. લેકિન કે આપને કભી સોચા કે યાદે બનાઈ ભી તો જા સકતી હૈ, એસી યાદે જો બહોત ખૂબસૂરત હો, જો બહોત હસી હો, ઓર જો આપકે દિલ કે બહોત કરીબ હો. અબ ઉન યાદો કો બનાને કા આસાન સા તરીકા મેં આપકો બતાતી હું. તસવ્વુર કર લીજીએ, બલ્કે એસા કરે કે આપ એક મિનિટ કે લિયે ખામોશ હો જાએ, બિલકુલ કુછ મત બોલે, બિલકુલ સિર્ફ એક મિનિટ કે લિયે આપ ખામોશ હો જાએ, ઠીક હૈ. ચલે, મુજે પતા હૈ કે આપને એક મિનિટ ખામોશી સે ગુઝાર લિયા, અબ દૂસરા મિનિટ આપ બોલ કે ગુઝારે, યાની કુછ કહેતે કહેતે ગુઝારે. મુજે પતા હૈ કે આપને એક મિનિટ બોલ કે ભી ગુઝાર લિયા, અબ એસા કરે કે એક મિનિટ રો કે ગુઝાર લે, ચલે વો ભી ગુઝર ગયા, એક મિનિટ હસ કે ગુઝાર લે, અરે જનાબ યે ભી ગુઝર ગયા. તો ક્યા બના, યાદે બન ગઈ ના, ખામોશી, હસી, ખુશી, ગમ, સબ આગે. તો ક્યા યાદે હમ બના નહીં સકતે, બના સકતે હૈ જનાબ, બિલકુલ બના સકતે હૈ, ઓર એસી ખૂબસૂરત યાદે બના સકતે હૈ કે જબ હમ ઉનકો યાદ કરેંગે ના, તો હમારે લબો પે સિર્ફ મુસ્કુરાહટ હોગી, ઓર એસી મુસ્કુરાહટો કો તો ફેલાના ચાહીએ. સીએ અપની યાદો કો બનાએ, ઉન્હી ખૂબસૂરત બનાએ, અપની જિંદગી કી તરહ, ક્યુંકિ આપકી જો જિંદગી હૈ ના, બહોત ખૂબસૂરત હૈ, ઓર ઇતની હી હસી હૈ જીતને કી હસી આપ હૈ. મેં જાનતી હું કે આપ સભી બહોત હસી હૈ, પતા હૈ ક્યા, ખુદ કો હસી સમજના ચાહીએ, ક્યુંકિ હસીન જો હોતા હૈ વો સિર્ફ શકલો સૂરત કા, શકલો સૂરત હી ખૂબસૂરતી નહીં હોતી, બલ્કિ અસલ ખૂબસૂરતી તો દિલ કી હોતી હૈ, આપકી રૂહ કી હોતી હૈ. જૈસે હમ સબ એક જૈસે નહીં હૈ, હમારી શકલે એક જૈસી નહીં હૈ, તો હમારી સોચ, હમારે દિલ, સોચીએ વો કિતને મુખ્તલિફ હોંગે. હમે સે કોઈ ઇન્સાન ભી, યકીન કીજીએ, એસા હોતા હૈ કે જો સગે બહેન ભાઈ હોતે હૈ ઉનકી ભી શકલે નહીં મિલ રહી હોતી. તો ક્યા કહે, હમ તો મુખ્તલિફ હૈ, યુનિક હૈ, અપની હી સાથ મેં એક મુનફરિદ ઇન્સાન હૈ. તો ઉસ મુનફરિદ ઇન્સાન સે પ્યાર કરે, ઓર યાદે બનાએ, ખૂબસૂરત સી યાદે. વેલ, અબ જો મેં આપકો નેક્સ્ટ ટ્રેક કી તરફ લેકે જા રહી હું ના, વો ભી હમારે લિયે એક બહોત હી ખૂબસૂરત યાદ હૈ. સુનિયે, ઓર હમ વાપસ આકે બાત કરેંગે રેશમા બી કે બારે મેં.